0: Lotus FM.
1: Ashu Desai
0: on Lotus FM.
2: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ. જી હા, વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન લોટસ એફએમ્સ ગીત માળા. ઇટ્સ અ ગુજરાતી પ્રોગ્રામ એન્ડ ઇટ કમ્સ યુ એવરી થર્સડે ઇવનિંગ. માય નેમ ઇઝ આશિત દેસાઈ અને હું આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું આજના આ કાર્યક્રમમાં. આપ સૌનો સાથ ચાહું છું સાંજે 7 વાગ્યા સુધી. તો હું આશા એ જ કરું છું જરૂર મને સાથ આપશો. ઓલ ધ 3 રેગ્યુલર ફીચર્સ આર ગોઈંગ ટુ બી ઓન ધીસ પ્રોગ્રામ. ધ શબ્દ કસોટી, આજનો સુવિચાર એન્ડ ઓફકોર્સ ધ શાયરી. સો સ્ટેન્ડ બાય ફોર ઓલ ઓફ દેટ એન્ડ અ ડિટેલ્ડ ઇન્ટ્રો ઓફ ધ પ્રોગ્રામ આફ્ટર ધ ફર્સ્ટ સોંગ. જી હા, વિસ્તારપૂર્વક આ કાર્યક્રમનો પરિચય આપ સૌને આપીશ. આજના દિવસનું સૌથી પહેલું ગીત આપણે સૌથી પહેલા સાંભળી લઈએ, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સેવામાં હાજર થઈશ. અને જે બીજા લોકો આપણી સાથે થોડાક ઘણા કદાચ મોડા પડ્યા હોય, રેડિયો ગાડીમાં ટ્યુન ના થઈ રહ્યો હોય કે કંઈ પણ બીજું હોય અટકાઈ ગયા હોય, તેને થોડો ચાન્સ આપીએ અને ત્યારબાદ આ કાર્યક્રમનો આખો પરિચય આપીશ પૂરેપૂરો. તો હમણાં આજના દિવસનું આ પહેલું ગીત હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ગોરી તમે મંડળા લીધા મોહી.

ગોરી તમે મંડળા લીધા મોહી રાજ લોટસ એફએમની ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા અને જો હમણાં જ જોડાયા હોવ તો આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આ ગીત માળા છે, મારું નામ છે આશિષ દેસાઈ. આ ગુજરાતીનો કાર્યક્રમ દર ગુરુવારે માત્ર લોટસ એફએમ પર સાંજે 6 અને 7 ની વચ્ચે રજૂ થાય છે. આશા એ જ કરું છું 7 વાગ્યા સુધી જરૂર મને સાથ આપશો. વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇફ યુ જસ્ટ ટ્યુન ઇન. વોર્મ વેલકમ ઓન ગીત માળા અ ગુજરાતી પ્રોગ્રામ on Lotus FM every Thursday evening between 6 and 7. My name is Ashit Desai. The first feature of this program coming up at around 20 past 6 or in say, let's say about 10 minutes time. And that's called Aajno Suvichar. Simply put, it's the thought for the day. Tyar baad, saadha chani aaspaas at around 6:30 is the word game. It's called Shabd Kasoti. Yeah, it's a word game. And based on an incomplete Gujarati saying, and you participated in it and using the studio WhatsApp messenger and multiple choices for answer, as easy as that. હું આશા કરું છું ખૂબ જ મોટી સંખ્યામાં મારી સાથે શબ્દ કસોટી રમશો. અધૂરી ગુજરાતી કહેવત પર આધારિત છે અને જી હા, મલ્ટીપલ ચોઇસીસ છે જવાબ આપવા માટે, તો બહુ મજા આવશે સાથે રમશો. અને કાર્યક્રમ સમાપ્ત કરું એની પહેલા થોડી શાયરી તો બને જ છે. તો યા, આઈ એમ ગોઈંગ ટુ બી શેરિંગ સમ શાયરીઝ વિથ યુ બિફોર આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઇન ધીસ એડિશન ઓફ ગીતમાળા. અને આશા કરું છું જરૂર આ લગભગ જે 1.25 કલાક યા બાકી છે એ આપ સૌ મને જરૂર સાથ આપશો. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું, ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ. અને ભૂલશો નહીં સૌથી પહેલું ફીચર 6 અને 20 ની આસપાસમાં. હમણાં જે ગીત એના બોલ છે મોતી વેરાણા.

મોતી રાણા ચોકમાં એબ્સોલ્યુટલી એન અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ ગરબો, વન ઓફ માય ફેવરિટ્સ ઓફ મોડર્ન ડે ગરબાઝ. એબ્સોલ્યુટલી લવ ધેમ. અને એના ગાયક કલાકાર પણ બહુ જ, એમને બહુ સરસ કામ કર્યું છે, બહુ સરસ ગીત ગરબા છે, અને હું આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું છે. તો આજની આ કાર્યક્રમમાં, આજની આ ગીતમાળામાં ઘણી બધી વસ્તુ થશે. સમય બહુ જ ઓછો રહે છે દર ગુરુવારે, એમ જોત જોતામાં, યુ નો, ઇન અ એક આંખના પલકારામાં, ઇન અ બ્લિંક ઓફ એન આઈ લિડ, યુ નો, ઇટ જસ્ટ ગોઝ બાય ધ વન આવર. તો હું આશા કરું છું મારી વાતચીત બહુ આપ સૌ ન સાંભળો, અને જેટલું બને એટલું વધારે સંગીતની તરફ ધ્યાન રાખીએ. આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ આજનું સૌથી પહેલું ફીચર, આજનો સુવિચાર, એકદમ ટૂંકો છે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને મને લાગે છે કે બધાને જ, યુ નો, એવરી વન વિલ બી એબલ ટુ આઈડેન્ટિફાય વિથ ધીસ વન. સો દેટ્સ કમિંગ અપ આફ્ટર ધીસ નેક્સ્ટ સોંગ. હું આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. આ આવતું ગીત રાજા રણછોડ રંગીલા.

રણછોડ રંગીલા લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. એ સાથે જ સમય થયો છે સૌથી પહેલા ફીચરનો, નામ છે જેનું આજનો સુવિચાર. આજનો સુવિચાર એકદમ સરળ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને મને એવું લાગે છે કે આપ સૌને જરૂર પસંદ આવશે. યા, ઇટ્સ અ વેરી સિમ્પલ વન, શોર્ટ, બટ આઈ એમ શ્યોર ઓલ ઓફ યુ વિલ લવ ધીસ વન. સો ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ. સમય અને શ્વાસ પૈસા કરતા વધુ મૂલ્યવાન છે. સમય અને શ્વાસ પૈસા કરતા વધુ મૂલ્યવાન છે. વેરી બ્યુટિફુલ એન્ડ સમથિંગ ટુ રિયલી મેક અ નોટ ઓફ. સમય મીન્સ ટાઈમ અને ઇટ્સ મીન્સ એન્ડ શ્વાસ, બ્રેથ, બ્રેથ દેટ વી ટેક ટુ સર્વાઈવ, દેટ ઇઝ ઓફકોર્સ. પૈસા, મની કરતા મોર દેન, વધુ, મોર મૂલ્યવાન છે, વેલ્યુએબલ. ઇટ ઇઝ વેલ્યુએબલ. સો વોટ ઇટ બોટ ધીસ બેસિકલી મીન્સ ઇઝ ટાઈમ એન્ડ યોર બ્રેથ, યુ નો ધ હોલ પ્રોસેસ ઓફ બિંગ અલાઈવ ઇઝ મોર વેલ્યુએબલ દેન મની, મોર વેલ્યુએબલ દેન પૈસા. પૈસા તો કમાવામાં જો તમે એટલા ખોવાઈ જાઓ, ઇફ યુ ગેટ સો બિઝી ઇન ટ્રાઇંગ ટુ મેક મની, દેન ટાઈમ ઇઝ ગોન ગો અવે, શ્વાસ ઇઝ ગોન ગો, યુ નો લાઈફ ઇઝ ગોઈંગ બાય. That's what it basically means. And before you realize it, you've lost everything. You know, in the sense, you can't bring that time back. You can't bring that life back. And all you are, all you would remain is with money. So, આશા કરું છું આપ સૌ એને ધ્યાનમાં રાખશો. It is very important. It's one of the necessary evils of life. One must have money in order to survive. But it's not the ultimate be-all and of life. Time for the family, time for yourself, time for your loved ones, you know, time to for your own health care, for your mental sanity. All of that is very important, more valuable than money. સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. તો આ આજનો સુવિચાર હતો. આશા કરું છું પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવ્યો હોય તો લોટસ એફએમની વેબસાઇટમાં જરૂર જશો, તમે એકવાર ફરીથી સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે શેર કરશો. પણ હમણાં આજના આ કાર્યક્રમને આગળ વધારીએ અને હું આવતા ગીતની તરફ ધ્યાન દોરું છું આપ સૌનું. રિમેમ્બર, શબ્દ કસોટી કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી આવર, નો બેગ યોર પાર્ડન, એટ હાફ પાસ્ટ 6 ઇન અબાઉટ, ઇટ્સ આફ્ટર ટુ સોંગ્સ.

કાના મને દ્વારિકા દિખાડ ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા લોટસ એફએમ ના અમારા કાર્યક્રમ પર. તો એક ડબલ પ્લે આપ સૌની સમક્ષ હું રજૂ કરવાની કોશિશમાં હતો, પણ મને લાગ્યું કે જસ્ટ ટુ બ્રિંગ અ ક્વિક રિમાઇન્ડર ફોર ઓલ ઓફ યુ ફોર શબ્દ કસોટી, સો દેટ કમ્સ અપ આફ્ટર ધીસ નેક્સ્ટ સોંગ. મારા એક ફેવરિટ કલાકાર છે, નામ છે જેમનું આદિત્ય ગઢવી, આશા કરું છું આપ સૌને પસંદ આવે, રંગભીની રાધા.

રંગભીની રાધા. જી હા, આદિત્ય ગઢવીના કંઠે આપ સૌ સાંભળી રહ્યા હતા લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા પર. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. વિથ ધેટ ઇટ્સ ટાઈમ ફોર ધ વેરી વેરી પોપ્યુલર ફીચર ઓફ ધીસ પ્રોગ્રામ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. હોપ ઓલ ઓફ યુ આર રેડી. The number to our studio WhatsApp messenger, you're going to send your messages on this number 0716137803 0716137803. par tamaro jawab mane lakhine mokalcho. Keep it to just one message and three important details in that one message: your answer, your name and location. As simple as that. And try and keep it as short and compact. Baddanu jaldi jaldi thai, apro samay ocho use thai. અને ઘણ બધા બીજા ગીત ને બધું, ઘણી બધી ગતિવિધિ આ કાર્યક્રમ પર થઈ શકે એના માટે તો આપ સૌની ખૂબ મહેરબાની થશે. અહીંયા આગળ રજૂ કરું છું આજની શબ્દ કસોટી. હોપ ઓલ ઓફ યુ આર રેડી ફોર ધીસ. ખાલી જગ્યા મીન્સ ગુજરાતી વર્ડ, ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક, એન્ડ ધેટ્સ ધ બ્લેન્ક ધેટ યુ નીડ ટુ ફિલ ઇન. ટુડે લેટ મી ટેલ યુ ઇઝ ધ લાસ્ટ વર્ડ ઓફ ધ ઇનકમ્પ્લીટ સેઇંગ ધેટ આઈ એમ લુકિંગ ફોર. સો ધ ઇનકમ્પ્લીટ સેઇંગ ગોઝ સમથિંગ લાઈક ધીસ: ઝા ઝા મોએ ઝાઝી ખાલી જગ્યા, ઝાઝા મોએ ઝાઝી ખાલી જગ્યા. પહેલી ચોઈસ અભિપ્રાય, બીજી ચોઈસ સ્વાદ, ત્રીજી ચોઈસ વાત, અને ચોથી ચોઈસ ગાળો. ઝાઝા મોએ ઝાઝી ખાલી જગ્યા. ઇઝ ઇટ અભિપ્રાય? ઇઝ ઇટ સ્વાદ? ઇઝ ઇટ વાત? ઓ ઇઝ ઇટ ગાળો? જે સાચું લાગે એ જવાબ લખીને મને મોકલશો 0716137803 પર. ઝાઝા મોએ ઝાઝી ખાલી જગ્યા, અભિપ્રાય, સ્વાદ, વાત અથવા ગાળો. હમણાં આજના દિવસનું આવતું ગીત સાથિયા પુરાવો.

0: સાથિયા પુરાવો લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા અને એ દરમિયાન શબ્દ કસોટી થઈ રહી હતી આપ સૌની સાથે. વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ. ધ હોલ આઈડિયા ઓફ પ્લેઇંગ શબ્દ કસોટી ઇઝ ધીસ, યુ નો, આઈ વોન્ટ મેક્સિમમ રિસ્પોન્સ ફ્રોમ એવરીબડી. ઇટ ડઝન્ટ મેટર વેધર યુ ગેટ ઇટ રાઇટ ઓર નોટ, ઇટ્સ અબાઉટ પાર્ટિસિપેશન, મેક્સિમમ યુ નો પાર્ટિસિપેશન ફ્રોમ એવરીબડી એન્ડ એસ્પેશલી ઇન્કલુડિંગ એન્ડ ઇન્વોલ્વિંગ ધ યંગસ્ટર્સ અરાઉન્ડ અસ. તો શબ્દ કસોટીનો હેતુ આ જ છે માત્ર, કે કોઈકના મનમાં, એક નાનકડા બાળકના મનમાં, કે આપણા જે પણ આપણી બાજુમાં છે એમ, કે ભાઈ ગુજરાતી શું છે, અમારી શું ઓળખાણ છે, વોટ ઇટ ઇઝ, યુ નો, બસ એ જાળવી રાખવા, બીકોઝ દેટ ઇઝ ધ જનરેશન દેટ નીડ્સ ટુ ટેક ધીસ ફોરવર્ડ. હમણાં આપ સૌની સમક્ષ જે લોકોના સાચા જવાબ આવ્યા એમના નામ રજૂ કરું છું. હિમેશ મોનિકા ગોવન રેઝવો હિલ્સ ડર્બનથી, આરુષ અને કયુષ ગોવન રેઝવો હિલ્સથી, ઓલ્સો પ્રીતિબેન એન્ડ યોગીભાઈ પંચાલ ડર્બનથી, કુશપલ સાનિયા કેપ ટાઉન, અંજના સોલંકી લનેજિયા, રતિલાલ અને ભાનુબેન ફ્રોમ કેપ ટાઉન, ત્યારબાદ રેખા રેઝવો હિલ્સ. આઈ હેવ કરેક્ટ આન્સર ઓલ્સો ફ્રોમ ઘણા બધા લોકોના મને જવાબ આવ્યા છે એન્ડ ધેટ્સ વોટ આઈ એમ લુકિંગ ફોર, પાર્ટિસિપેશન, યુ નો. તો ત્યારબાદ સાચો જવાબ છે બિપિન ઇફિંગમથી, એમનો સાચો જવાબ છે. રમોલા દેસાઈ ટોંગાટથી સાચો જવાબ આપી રહ્યા છે. ઓલ્સો આઈ હેવ રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન. મેશ્રી ગોવન બલીચોથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદ સાચો જવાબ છે આજે મિસિસ મહાલેનો, જોહાનસબર્ગથી સાચો જવાબ આપી રહ્યા છે. વિશાખા એન્ડ નિલેશ ઓલ ધ વે ઇબાન મોઝમ્બીકથી, દિવ્યાન ગોવન મલબાર્ટન જોહાનસબર્ગ, ત્યારબાદ ઇન્દ્રિયા દેસાઈ લુઇટ્રિકાર્ડથી, ગીતાબેન દેસાઈ ઓલ્સો લુઇટ્રિકાર્ડથી, દક્ષા ઓગડીન, ત્યારબાદ ભારતી દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટન, જગદીશભાઈ ગોવન મલબાર્ટન, અમૃત દેસાઈ સેન્ટન. ત્યારબાદ આજનો સાચો જવાબ છે જ્યોતિ કાલિદાસ બ્રુમાંથી, આરુષા એન્ડ નેહા હરિલાલ દબ નોર્થથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદ હવે મારે બે ઇમ્પોર્ટન્ટ ચેક કરવાના છે, નહીતર હું બહુ જ તકલીફમાં આવી જઈશ. બટ નો, ધેટ્સ ગુડ ફોર નાવ. તો આટલા લોકોના સાચા જવાબ આવ્યા છે. યુ સ્ટીલ હેવ ટાઈમ ટુ ગીવ ઇન યોર આન્સર્સ અન્ટિલ આઈ ફિનિશ પ્લે ધીસ એડવર્ડ્સ ફોર યુ એન્ડ દેર આફ્ટર શબ્દ કસોટી વિલ ક્લોઝ. સો એ ધ્યાનમાં રાખશો.
1: Be in it to win it with Hollywood Bets and Playtech. 1.5 million rand in cash and a Haval Jolion Pro are up for grabs. Bet 2 rand or more on slots, 10 rand or more on crash, and 50 rand or more on live casino games. Slots such as Mega Fireblaze light up the reels. Cash it and kick it make multiplier magic while adventures in Wonderland Live bring fantasy to life in live casino. Competition runs until 31 July. Bet now.
2: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
3: Get ready for Jayashree Ribas Big Eastern Fashion Sale. Buy one, get one free on selected saris, Punjabis, lehengas, men's and kids' wear. Or get 20% off store-wide. Jayashree Ribas, Springfield only.
4: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
5: Ashok Desai.
4: On Lotus FM.
0: લોટસ એફએમની આ ગીતમાળા છે અને આપ સૌનું એમાં ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. તો શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો સમય થયો છે. ઇન ઓર્ડર ટુ ડુ ધેટ હી હેઝ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ, ઝાઝા મોએ ઝાઝી ખાલી જગ્યા. ફર્સ્ટ ચોઇસ વોઝ અભિપ્રાય, સેકન્ડ ચોઇસ સ્વાદ, થર્ડ ચોઇસ વાત એન્ડ ફોર્થ ચોઇસ ગાળો. ઝાઝા મોએ, ઝાઝા મીન્સ મેની, મો ઇઝ માઉથ, ઝાઝી અગેન મેની, બ્લેન્ક ખાલી જગ્યા, અભિપ્રાય ઓપિનિયન. ઓકે, ફર્સ્ટ બિફોર આઈ એક્સપ્લેન દેટ, લેટ મી ગીવ યુ ધ નેમ્સ ઓફ સમ મોર પીપલ હુ હેડ મેસેજ મી બિફોર આઈ કન્ક્લુડેડ ધ શબ્દ કસોટી. સો વી હેવ શશી ફ્રોમ બનોની હુ ગોટ ધીસ કરેક્ટ, ઓલ્સો હંસાબેન દિનશી, ઐશ્વર્ય, and Viana, all from Maputo, got this one correct as well. So, yeah, where was Abhipray? Opinion, that was the first choice. Swad, taste, vat, you know, some kind of talk. Galo, swear words. So, jhaja moe, jhaji, vat, you know. As many mouth, as many stories, etli badi vato thai. Jetla vadare moda, etli vadare vato thai. Ele ghana manso, juda juda abhipray ape. Evu chhe. Now they will all give their own opinions. That's what I said, abhipray is opinion. Ama jo grammatically pan tame vicharo, to ama be shabd fit nota thavana. To mane lagyu ke ghana bada loko ema dhyan aavse ne. It looks like, so besides the people who got this correct, I can say comfortably another 20% that participated. So that's what I'm looking for, the phenomenal amount of participation. Tamaro khub khub dhanyavad ne aabhar, atli moti sankhya ma shabd kasoti ramva badal. Fari pacha ramsho aavta guruvare, ane sambhalvu hoy ane fari var ane su hatu anu explanation ne aajni શબ્દ કસોટી કેવી રહી કે કોઈની સાથે શેર કરવી હોય તો જરૂર લોટસ એફએમના પોડકાસ્ટ સેક્શનમાં અમારી વેબસાઇટમાં જઈને સાંભળશો અને શેર કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત આશા કરું છું આપ સૌને પસંદ આવશે.

તારી મધ મીઠી અને ઊંચી તલાવડીનું આ એક ડબલ પ્લે હતું લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની માળા પર, એટલે કે ગીત માળા પર. Just a quick reminder, news coming up on top of the hour. That's going to be with Sureshan, followed by our talk show between 7 and 9. Jarur ema bhag lesho, bahuj interesting ne engaging hoy che, daroj j bhag ema jo tame bhag leta hasho to tamne dhyan ma jashe. Aaje pan jarur ema bhag lesho. Hamna aajno aa karyakram agal vadhariye, and just a quick one, aajnu ek khas feature શાયરીઝ, આજની જે શાયરીઝ બાકી છે, હજુ બાકી જ છે, તો આવતા ગીતની બાદ આપ સૌની સાથે શેર કરું છું. આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. મારી બે બહુ ફેવરિટ છે. દર ગુરુવારે હું મારી ફેવરિટ શાયરીઝ રજૂ કરું છું આપ સૌની સાથે. હોપ ઓલ ઓફ યુ એન્જોય દેટ વન. બટ ધેટ્સ કમિંગ અપ આફ્ટર ધીસ સોંગ. હમણાં આજના દિવસનું આવતું ગીત બોલ છે વિછુડો.

0: વિછુડો લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા, આશા કરું છું પસંદ આવ્યું હશે. તો એ સાથે જ અહીંયા આગળ એક નાનકડો બ્રેક, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ ને આપ સૌની રજા લઈશ. પણ એની પહેલા જરૂર આપ સૌની સાથે થોડી શાયરીઓ શેર કરીશ.
1: હલા ગાશા, ઇટ્સ ગેમ ટાઈમ વિથ હોલીવુડ બેટ્સ એન્ડ ધ સોકર પંચસ ચેલેન્જ. બેટ 500 ગ્રેન્ડ ઓર મોર યુઝિંગ ધ બેટ સ્લિપ ફોર ધ ડ્યુરેશન ઓફ ધ કેમ્પેઈન એન્ડ કરેક્ટલી પ્રેડિક્ટ ઓલ વિનિંગ માર્જિન્સ ફોર યોર ચાન્સ ટુ વિન અ શેર ઓફ ધ 5 મિલિયન ગ્રેન્ડ જેકપોટ. ક્લેમ ધ પે ટુ પ્લે લીડરબોર્ડ એન્ડ યુ કેન ઓલસો વોક અવે વિથ અ શેર ઓફ 500,000 ગ્રેન્ડ ઇન પ્રાઇઝિસ. મેક યોર પ્રેડિક્શન્સ નાઉ એન્ડ સેલિબ્રેટ એવરી મોમેન્ટ ઓફ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ સોકર સ્પેક્ટેક્યુલર.
2: ટીઝ એન્ડ સીઝ અપ્લાય. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
3: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
4: Ashish Desai.
3: On Lotus FM.
0: લોરસ એફએમની આ ગીતમાળા પર એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ. આ કાર્યક્રમ અહીંયા આગળ સમાપ્ત થવા આવ્યો છે, પણ એ સમાપ્ત થાય એની પહેલા આજનું આ ખાસ ફીચર હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. આજની બે શાયરીઓ. ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ. એક ડૂબકી તો મારી જો આ આંખોમાં બધું જ છે જે તને શોધ છે. એક ડૂબકી તો મારી જો આ આંખોમાં બધું જ છે જેની તને શોધ છે. કોરી દેખાતી આંખોની ભીતર ઝરણાને હંફાવે એવા ધોધ છે. એક ડૂબકી તો મારી જો આ આંખોમાં બધું જ છે જેની તને શોધ છે. કોરી દેખાતી આ આંખોની ભીતર ઝરણાને હંફાવે એવા ધોધ છે. And the second one goes something like this. કે નમું છું તો માત્ર સંબંધો સાચવવા. નમું છું તો માત્ર સંબંધો સાચવવા. બાકી લાચાર તો ત્યારે પણ ન હતો અને આજે પણ નથી. નમું છું તો માત્ર સંબંધો સાચવવા. બાકી લાચાર તો ત્યારે પણ ન હતો અને આજે પણ નથી. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે અમારી આજની આ બે શાયરી. ફરી પાછા મુલાકાત કરશો આવતા ગુરુવારે સાંજે ઠીક 6 વાગે. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી શુભરાત્રી. કર્મ કરતા રહેશો ફળની આશા વગર. અને હમણાં આજના દિવસનું આ છેલ્લું ગીત સાંભળશો, ત્યારબાદ સમાચાર સરેશન સાથે, અને એની તુરંત બાદ 7 અને 9 ની વચ્ચે ટોક એટ 7 અમારો ટોક શો છે. જરૂર એમાં ભાગ લેશો. હું આપ સૌની રજા લઉં છું. ફરી પાછા મળશું આવતા ગુરુવારે. ત્યાં સુધી આજના દિવસનું આ છેલ્લું ગીત આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. ઇટ ઇઝ અ ડબલ પ્લે અને હું આશા કરું છું જરૂર પસંદ આવશે. સૌથી પહેલા એક ખૂબ જ સુંદર મજાની ખૂબ જ પ્રખ્યાત આ ગઝલ છે, નયનને બંધ રાખીને.